આહોતા રાગ અભોગી કાનડા. આપણ ઐકત હતા વિદુષી ગિરિજા દેવી યાંચં શાસ્ત્રીય ગાયન. યાબરોબરચ શાસ્ત્રીય સંગીતાચા કાર્યક્રમ આમ્ही સમાપ્ત કરીત આહોત. 262.47 મીટર્સ અર્થાત 1143 કિલોહર્ટ્સ યા મધ્યમ લહરી વાહિનીવર, તસંચ 101.5 મેગાહર્ટ્સ યા FM વાહિનીવર આણિ ન્યૂઝ ઓન AIR યા લાઈવ મોબાઈલ ॲपवर આકાશવાણીચं हे रत्नागिरी केंद्र आहे. आपण ऐकत आहात आमच्या दुसऱ्या सभेचे कार्यक्रम.